હા બિલકુલ જનાબ, નુમદાન સરયા સાથે અરીજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ એન્ડ એલાઇડ હેલ્થ સાયન્સીસ સવાબી. તો ચાર ચાતા સકેસ મમા સલેવી ધ ઇંગ્લિશ લેંગ્વેજ પર હવાલી સરા તપોસ કોલ ગોળી મુંગ સરા એડમિશન કોલ ગોળી જપ ખપલ તમ મોજુદ.

ઓકે જનાબ, નુમઝાન સરયા સાથે અરીજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ એન્ડ એલાઇડ હેલ્થ સાયન્સીસ સવાબી, વકાલત ડિપ્લોમા, LHB, CMW, એનેસ્થેસિયા, સર્જિકલ કાર્ડિયોલોજી, પર ટૂર કે મંગસર દાખલે શરૂ થી ઓર રાશે જનાબ એડમિશન કન્ફર્મ કે કમ્પ્યુટર કે શાર્ટ કોર્સિસ કે MS ઓફિસ, વેબ ડિઝાઇનિંગ, વેબ ડેવલપમેન્ટ, ડિજિટલ માર્કેટિંગ, ફ્રીલાન્સિંગ, ઇંગ્લિશ લેંગ્વેજ કી ઝપાખપલા ક્લાસિસ અખલમા. ઝમંગ ડાયરેક્ટર સાહેબ નંબર જાન સરોલી કે 346-94-99-92-2 દાદા અરીજ ઇન્સ્ટિટ્યૂટ ડાયરેક્ટર સાહેબ નંબર દે કામિલ.

ગાની રાતને મિલાવી ગઈ છે સંગે ચાલ બકો કોઈ નન મી ક્યુ શીટ ને તૈયાર કરે ગાનો પછી ગરદમ છે તપી પેદા કમ છે દમો કમ ક્યામત કદી તવાઈ માલી તને દેવેગા ઊંચે સૂર મેં દામહ પઝાન ખલે દેવેગા માં તો સોંગ મેલાવું નશું સોંગ ટાઈમ બારે શા નથી કરે.